રસિક શ્રોત્યાનો ગણરાયાચા આગમનાને આજ વાતાવરણ પવિત્ર ભક્તિમય ઝાલે આહે. ગણપતી બાપ્પા મોરેયા, બાપ્પાચા ચરણી નતમસ્તક હોઉયા આણી ભક્તિચા સુરાંત રમૂન જાઉયા.

પહોંચીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ

બધા જ શ્રોતાઓનું સહર્ષ સ્વાગત છે. અને આજે ભાદરવા મહિનાના ચોથની પૂજા એટલે કે ગણેશ ચતુર્થીનો પાવન પર્વ, અને આપ સૌ કોઈ આજે ગણપતિ બાપાના સ્થાપનામાં લાગી ચૂક્યા છો. ભગવાન શ્રી ગણેશ સૌ કોઈનું એ ભલું કરે, બસ એવી જ પ્રાર્થના, એવી જ મંગળ કામનાઓની સાથે રેડિયો મોરિશસના લહેરો પર આવી પહોંચી છે રત્ના. 14 સપ્ટેમ્બર આજની તારીખ સોમવારનો દિવસ છે, તો આપ સૌ કોઈ આજનો દિવસ પ્રેમથી ઉજવો અને ગણેશ ભગવાન સૌ કોઈને ત્યાં બિરાજમાન થઈ સૌ કોઈના વિઘ્ન દૂર કરે, બસ એવી જ મંગળ કામનાઓની સાથે ચાલો જોડાઈ જઈએ રંગીન ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં. કરીએ શરૂઆત આજના આ પ્રથમ ગીતની સાથે.

શ્રોતા મિત્રો, ગણેશ ચતુર્થી એ હિન્દુઓનો એક બહુ જ મુખ્ય પર્વ માનવામાં આવ્યો છે અને આજના દિવસે ભગવાન શ્રી ગણેશના જન્મ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. અને આ તહેવાર વિક્રમ સંવત મુજબ ભાદરવા સુદ ચોથના દિવસે ઉજવાય છે. અને આ વર્ષે આપણે 14મી સપ્ટેમ્બરના દિવસે આ પર્વને ઉજવી રહ્યા છીએ. અને આ દિવસને સંસ્કૃત અને અન્ય ભાષાઓમાં વિનાયક ચતુર્થી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો ચાલો રંગારંગ કાર્યક્રમમાં ભગવાન શ્રી ગણેશ પર આધારિત થોડા ઘણા ભજનો ગીતો તમારા માટે લઈ આવ્યા છીએ અને આગળ વધીએ આપણા આગલા ગીતની સાથે.

ની અથવા ઘણા લોકો 1.5 દિવસની પૂજા માણીએ છે અને આગલે દિવસે ભગવાન શ્રી ગણેશનું વિસર્જન કરવામાં આવે છે અને ભગવાન શ્રી ગણેશજી વિઘ્નહર્તા બુદ્ધિના દાતા માનવામાં આવ્યા છે. તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સદા બનેલી રહે છે. તો બસ આજના આપણા કાર્યક્રમના માધ્યમથી આપણે પણ સૌ કોઈનું કલ્યાણ થાય, ભગવાન શ્રી ગણેશ દુંદાળા દેવ આપણા પ્રિય દેવ, અને જ્યાં આપણે સર્વપ્રથમ ભગવાન શ્રી ગણેશનું નામ લઈને કાર્યનો શુભારંભ કરીએ છે ત્યાં બધા જ કાર્ય સંપૂર્ણ રીતે સંપન્ન થાય છે. તો ચાલો મનથી ભગવાન શ્રી ગણેશને યાદ કરતા આજના આપણા કાર્યક્રમનું આ છેલ્લું ગીત લેશું અને આજના આપ સૌ કોઈને ઘણી બધી શુભકામનાઓની સાથે પ્રોગ્રામમાં વિરામ આપતા અમે રજા લેશું. નમસ્કાર, શુભ દિવસ આપ સૌ કોઈને.

શ્રોતાઓ, વિશ્વભરમાં જ્યાં જ્યાં હિન્દુ વસે છે ત્યાં ત્યાં આ દિવસે ઘરોમાં, પંડાલોમાં વિવિધ રીતે, વિવિધ રૂપે ગણેશ ભગવાનને સ્થાપના કરવામાં આવે છે અને કળશ સ્થાપના કરી દેવા પછી ભગવાનને મોદકનો ભોગ ધરાવવામાં આવે છે અને આ દિવસે ઘણા લોકો 10 દિવસની અથવા ઘણા લોકો 7 દિવસ